0: 좀 발라다 북구대 알리 지른 것 불에 돌던 혹두디건 날로일 지큰 날드제 복도 이쯤 발라다 북두네 더태 벌보세 바가 여러 후민드 허주민 후이든 약김가드 원래 돌이 이지러 얼리 더태 하가 모른 것 우르바까 혹두디건 우흘 지킨 날드제 의진한 벌러도 복도 이쯤 벌보세 오브른 허일 호드민 보레 돌제
1: 사이 북시르마 호르친 길신 로가르딘 달바 гэсэн хуурын үлгэрийг сонцглоо. Үүний залгамжийг маргаашийн үлгэрийн нэвтрүүлгээрээ хүлээн авч сонсоорой. Энэ дугаарын үлгэрийн нэвтрүүлэг өндөрлж байна.